0: મિજાજ પ્યારો લાગે રે, હુણે બહુથી બઢિયા રાજસ્થાની ગીત. ઓર હવે આપણે બહેનાને જાણકારી દેવા કે જૂટ રાજી એ બડા બડા થેલા મેં મિલે જેમાં આપી સામાન લઈ શકા, મજબૂત વેવે બઢિયા, ઓર અસાઇઝ રૂપાળા રૂપાળા છોટા છોટા થેલા ભી મિલે જેને આપી બજાર લઈ જઈ શકા, યા ઓર ભી કટે આપણો મોબાઈલ
1: મોબાઈલ રખણો, ટિફિન બોટલ રખણી,
0: યા કોઈ નોકરી પે જઈ રહી આપણે બેના તો ટિફિન બોટલ ભી રખે, તો આણા જૂટરો ઉદ્યોગ લગાઈ ભી આપણી બેના બહુથી અચ્છો મુનાફો કમાઈ શકે.
1: બિલકુલ પૈસા દેખો અમારા આપા એ સબ ચીજ આપણી બેનાને યુ હોતી રહા કે દેખો ગરમીની છુટ્ટિયા ચાલી રહી તો આપણી બેના ઘરે ફ્રી ભી હેસા ઓર ફ્રી બેઠીને કઈ કઈ કામ કરતી રહેવી તાકિ કઈ વેગા કે દો પૈસા રોડાને ફાયદો મિલાની વાસ્તે આજ આપા આપણી બેનાને સારી જાણકારી એની તરેરી દઈ રહા કે જૂટ બેગ ઉદ્યોગ એક પર્યાવરણ અનુકૂળ ઓર ટિકાઉ વ્યવસાય ભી હૈ. જણમે કહી કે જૂટ જેટલા ભી પ્રાકૃતિક રેશા હૈ જેને આપા સુનહરા રેશા યા પછી ગોલ્ડન ફાઈબર ભી એના પર કહેવા હાસા, અંડો ઉપયોગ કરીને આપણી બેના અલગ અલગ પ્રકારના નયા નયા તરહનું અમારી તરફ બતાવ્યું કે ભાઈ ઓફિસ જાવે તો ભી બેગ લઈ જઈ શકે હે, સામાન લેવા જાવે તો ભી બેગ લઈ જઈ શકે, આની તરફ મતલબ ઘણા સારા તરહના બેગના પ્રકાર વહી શકે હે, વણા બેગ આપણી બેના વણાઈ એ વ્યવસાય ચાલુ કરી શકે હે. જા
0: સૌ બઢિયા વાત હે કે પર્યાવરણને ભી ફાયદો હોયગા, ક્યોંકિ આપા જો બેગ લઈને જવાંગા તો કઈ ભી સામાન લાણો તો વણી મોટા બેગ મેં રાખ દાંગા.
1: બિલકુલ સા,
0: નહીં તો અગર કાપી કઈ ભી બેગ લઈને નહીં ગયા યા થેલો લઈને નહીં ગયા તો વટે કહે ગા ભી પ્લાસ્ટિક ની કોતલે દેગા.
1: બિલકુલ સા,
0: વણ્યું કઈ કે આપણે ઘર મેં ઢેર વહી જાગા પછી ભી બાણ ફેંકાંગા, તો પર્યાવરણને ભી નુકસાન પહોંચાવવા વાતે ભી એ બેગ બોધી
1: બહુ ફાયદેમંદ વેસા. તો દેખો અગર આપણે બેગના પ્રકાર અગર આપણે વાત કરા તો દેખો સૌ પહેલાં પેકેજિંગ બેગ વેવે, જેને મેં કહી ભાઈ આપણી બેના ચાવે બજાર જાવે તો દેખો અમણી મેં અનાજ હે, ચીની હે, આલુ હે, કોફી બીન્સ હે, આસા કતરાય તરેના કૃષિ ઉત્પાદ વેવે વે થોક મેં પેક કરીને સ્ટોર કરીને લઈ શકે હેસા.
0: ઓર અને લારે લારે આપણે કંઈ ભી બજાર મેં જઈ રહ્યા ભાઈ હાડિયા ખરીદવા જઈ રહ્યા, કંઈ ભી સામાન ખરીદવા જઈ રહ્યા બચ્ચા રે સામાન ખરીદવા જઈ રહ્યા, યા રસોડારો કંઈ ભી કિરાણારો સામાન ખરીદવા જઈ રહ્યા તો ભી એ બેગ બહુ જ મજબૂત વેવે, તો અણાને અગર આપી લઈને જવા તો અણમે આપણો સબ સામાન આવી જાવે, ઓર અણાને આપી બાર બાર યાની કે સાલ ડેઢ સાલ તક તો આરામ અણાને આપી ઇસ્તેમાલ
1: લઈ શકાશ. અંડે લવા પછી સર કે ઓફિસ જઈ રહ્યા તો વણી મેં આપણે લેપટોપ રખણો હે, હેન્ડ બેગ હે યુ ભી કામ હે શકે, કોલેજ બેગ હે તો વો ભી વહી શકે હેસા. અંડે લવા ઓર ભી કટે ભી આપણો દૂસરો ભી કામ હે શોપિંગ રો તો વણી મેં ભી અણા બેગ રો ઉપયોગ આપણે કરી શકાય. ઓર સૌ અચ્છી વાત એ કે બેગ બહુ જ મજબૂત વ્યવ હેસા.
0: ઓર દેખો સા અણમે કહીએ કે લાગત ભી કમ આવે મજબૂત ભી જ્યાદા વેવે, ઓર જૂટ રા બેગ જો હે એ કપાસ રા જો બેગ વેવે વણાની તુલનામાં સસ્તા વેવે ઓર ભારી વજન ઉઠાવવામાં ભી એ સક્ષમ વેવે.
1: ઓર ગ્રામીણ રોજગારી અગર આપણે વાત કરતા દેખો આણા ઉદ્યોગ સીધો સંબંધ ખેતી ઓર છોટા ઉદ્યોગ હું હોય સા, ઓર યુ ગ્રામીણ ક્ષેત્રમાં વિશેષ કર મહિલા સ્વયં સહાયતા સમૂહ માધ્યમો સૂક્ષ્મ ઉદ્યોગ લે રોજગારો એક બડો જરિયો ભી વણ શકે હે, તો એ આપણે બેના આરામ બેઠી નંડો ઉદ્યોગ કર શકે હે સા.
0: બિલકુલ સા, ઓર અન્ય ઉદ્યોગ લગાવવાની વાતે આપને કચ્ચો માલ યાની કે જૂટ રો જો થાન હે ખરીદનો પડે, લારે લારે આપને અગર અસ્તર અગર બઢિયા મજબૂત વણાનો ચાહો તો અસ્તર ખરીદ લો, પછી વણાની કટાઈ કરી કટિંગ કરી ઓર કટિંગ કરવા બાદ વણને ઉપરે આપણે કણી સાઈઝ રો વણાણો વણની કટિંગ કરી ઓર પટે આપણે જો ભી મતલબ આપ છાપ લગાણો ચાહો જો ભી ડિઝાઇન વણાવો ચાહો આ છાપ લગાવી દો ઓર પછી વણને હીવીન બજાર મેં વેચી શકા.
1: હા સા બિલકુલ સા, ઓર બજારી સંભાવના ની કરા પર વાત કરા ઓર અન્ય સરકારી સહાયતા ની વાત કરા તો દેખો આ પૂરી દુનિયામાં સૌ બડો જૂટ જ ઉત્પાદ હે અને મેં આપણે ભારત દેશ મેં બહુ હે સા, ઓર વિશેષ કર પશ્ચિમ બંગાળ હે, બિહાર હે, અસમ હે અને મેં આપણે જો જૂટ જો જેટલો ભી સામાન હે ઉદ્યોગ એવો આપણે આસાની મળી શકે સા. ઓર સરકાર ભી સિંગલ યુઝ પ્લાસ્ટિકને ખતમ કરવા વાસ્તે જૂટ ઉદ્યોગને બહુ જ બઢાવો દઈ રહી સા, તો રાષ્ટ્રીય જૂટ બોર્ડ અને વાસ્તે કારીગરોને પ્રશિક્ષણ દેણો, મશીનરી પર જેટલી ભી મશીનરી હે વણી પર સબસિડી દેણી ઓર બજાર મેં અને ઉપલબ્ધ કરાણો એ સબ ફાયદા આપણે સરકાર ભી અણી મેં કરી રહી હે સા.
0: તો આપણે કોઈ ભી બેના અગર સિલાઈ મેં શોખ રાખે તો અણનો ઉદ્યોગ ભી લગાવી શકે ઓર દો પૈસા કમાઈ શકે.
1: બિલકુલ સા, તો દેખો યા તો આપણે વાત કીધી ઓર કહો તો આપણી બેનાને વાપસ રાજસ્થાની લોકગીતની દુનિયામાં લઈ ચાલો સા.
0: બિલકુલ લઈ ચાલો, ઓર હુણાયો રાજસ્થાની ગીત.

0: ऐसा
1: તો દેખો એ તો હિ વિભિન્ન તરીકાની યોજના જેને
0: બિલકુલ
1: બારામાં આપણે બેનાને આપણે જાણકારી દીધી હતી ઓર હવે દેખો ઘડી રાડી નાળા તો આપણે કાર્યક્રમ પૂરો ટેમ ભી પ્યો ચાલા સા
0: રામ રામ સા.

0: પરીક્ષણ કટે વેવે તો વટે લે જઈને આપણે પરીક્ષણ અંડો કરવાઈ લેનો એસા
1: સહી કહે રહ્યા સર ગવારી ખેતી જો આપી કીધી હે વણા કિસાન ભાઈને કેવા કે અનાજ કા ભંડારણ રાખવા વાસ્તે આપી વિકો પેલી જો ભંડારણ ગરજો હે આપણો એ કે અચ્છી તરહ સફાઈ કર લેના ચાવા ઓર અનાજ ને જો હે અચ્છી તરહ સુખાઈ લેના ચાવા ઓર કૂડા કચરા જો હે વણીને જો હે આપે દવા નષ્ટ કર દેના ચાવા ઓર દાણા જો હે વણા કી નમી 12% જ્યાદા નહીં રાખણી હે ભંડાર ગ્રહ કી છત દિવારા ફર્શ પે એક ભાગ મેલા 50 ઈસી ને 100 ભાગ પાણી મહિને મિલાઈ છિડકાવ કરનો હે ઓર પુરાણી બોરિયા અગર કામ મે લી રહા તો વણાના દેખો એક ભાગ મેલાથિયાન ઓર 100 ગ્રામ ભાગ જો પાણી મે ગોલ મે 10 મિનિટ તક ભિગોન રાખણી છાયા મે સુખાન કામ મે લેણી હે સા
0: બિલકુલ સા ઓર રીંગણા ઓર ટમાટર રી ફસલ રી જટે વાત કરા તો અણી મે પ્રહો ઓર ફલી છેદક કીટ લાગી જાવે તો વણને વંચા બારે વાત હે આપણે પ્રહો ને એકટા કરીને આપણે વણાને નષ્ટ કર દેના જલઈ દેના ઓર યદિ કીટ રી સંખ્યા જ્યાદા આવે તો સ્પિનોસેટ કીટનાશી 48 ઈસી 1 મિલીલીટર પાણી મે રી દરુ આપણે વણ મે મિલાઈ લેણો ઓર અંડો છિડકાવ કરનો ઓર છિડકાવ વનાન કરનો જનાન

0: તો નિમા ભાઈ સાર, રાજસ્થાની લોકગીત સુણાય સાર. આજ આપણા કાર્યક્રમમાં મહિને આપી ઘણી હારી વાત કીધી હે સાર. ચોપાલ રા મહિને મહિલા સ્વયં સહાયતા સમૂહ રી વાત કીધી હે, મોસમ રી જાણકારી દીધી હે, સરકારી યોજના કી જાણકારી દીધી હે, મહિલા સશક્તિકરણ રી વાત કીધી, ઓર આજ રુદન કઈ ખાસ હે અણકી જાણકારી ભી દીધી હે સાર.
1: બિલકુલ સાર,
0: જાણકારી દેવાર વાસ્તે ઓર ભી હે, પર ઘડી હમુ નાળા તો કાર્યક્રમ જવારી ટાઈમ વેરી હે. તો ચાલા સા, જય જવાન
1: જય કિસાન.